0: Free Disha Rice Tasting on the 20th and the 21st of June from 10 a.m. to 5 p.m. at Falcon Supermarket, 135 Carlton Road, Nottingham, NG32FN. Disha Basmati
1: Rice. Location, location, location.
2: In real estate, location is everything. And this one is a winner.
1: Introducing Greens by Danio, a premium collection of townhouses and villas.
2: Located in Dubai, in a prime location for high appreciation.
1: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
2: Step outside and enjoy 50 plus amenities inside the master community.
1: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
2: To book, call our London office on 020-3963-5757. Greens by Danube. Prime location.
1: High appreciation.
2: In Dubai.
1: Father son no bond jitlo special che, itli j special film avi rahi che.
3: Uncle tame pehla thi awaz jo.
4: Awaz itli keva.
1: Dharma Productions presents Zindagi Once More.
4: Maro baap banvani koshish karat tu. બુદ્ધિ વેચી આવ્યો છે તું? અરે જિંદગી એવી મોજ થી જીવજે કે જિંદગી ખુદ તને આવી ના પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
4: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
5: ખાખરા ક્રંચ, ભાખરી મંચ, ચિક્કી સ્વીટ, પાપડ બીટ, પિકલ્સ હીટ, યે હે જયમિન ફૂડ્સ કા વાઇબ ચેક.
6: એડ દેસી તડકા ટુ યોર રૂટીન વિથ જયમિન ફૂડ કે વેરાયટી ઓફ સ્નેક્સ, ખાખરા નમકીન, પાપડ, પિકલ્સ, ચિક્કી, પોટ મીલ્સ એન્ડ મચ મોર.
5: જયમિન ફૂડ્સ દેસી ક્રેવિંગ્સ અવેલેબલ એટ નિયરેસ્ટ એથનિક ગ્રોસરી સ્ટોર્સ.
7: ઝી ટીવી HD પર દેખિયે એક નઈ કહાની.
8: હમારે પતિ હમકો છોડ દિયે.
7: ગંગા, જિસને અપને પતિ કા સાથ ખો દિયા.
8: દિલ તો ટૂટ ભી ગયા,
7: મગર અપની બેટિયો કે લિયે કભી હિંમત નહીં હારી.
9: એક પત્ની અપની જિંદગી સે હાર માન સકતી હૈ, લેકિન એક માં કભી હાર નહીં માન સકતી.
7: માં ઓર બેટિયો કે સંઘર્ષ ઓર ઉમ્મીદ કી કહાની. ગંગા માઈ કી બેટિયા હર શામ 7 બજે ઝી ટીવી HD પર. અવેલેબલ ઓન સ્કાય 707, સ્કાય ગ્લાસ 714, વર્જિન મીડિયા 809, BT394.
10: Pepe's, famous for flame grill marinated chicken, with over 215 stores nationally. Download the Pepe's app, where you can choose to have your order collected or delivered. Delivery is available in selected stores. Every first order on the Pepe's app, customers receive a 10% discount, plus a chance to spin to win some fantastic prizes. Order at Pepe's today.
0: Bring your vision to reality with ImagineX Global. Our team of Imagineers create immersive experiences from digital content to epic live events. Whether it's a high-energy concert, an innovative conference, sleek brand visuals, or stunning photography and videography for your special moments, we have you covered. We're a tech-driven, human-led creative experience company delivering cutting-edge digital solutions and expert event management. Let's turn your ideas into epic memories. Contact us today at ImagineXGlobal.com or WhatsApp 0758-580-1. And let your ideas take center stage. ImagineX Global, where creativity, technology, and humanity unite the world.
11: Listen back to your favorite shows by logging on to LaikaRadio.com and selecting Midlands or the mobile app. Laika Radio Network. Broadcasting across the UK with Asian stations. Breakfast with Deep Raja.

0: is brought to you by Rahm Jewellers, Belgrave Road, Leicester. This is Leica Radio.
1: Gold is trading at £101.05 per gram.
0: Rahm Jewellers, specialising in diamond jewellery, platinum jewellery, 22 karat gold, white gold jewellery, coins and gold bullion bars. Visit Rahm Jewellers on 116 Belgrave Road, Leicester, or call 0116 266 4278.
2: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए दुबई की शान फ्लाइट होटल साइट सींग डेजर्ट सफारी यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम। साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे। तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 0208574 8410। दैट्स 8574 8410।
3: साउथ हॉल ट्रेवल, at all protected.
4: Weddings, celebrations, corporate events. At Ragasan, we take care of everything from sourcing the perfect location, designing incredible themes, and creating world-class cuisines and managing every detail through to the finish. With over 30 years of experience, we specialize in delivering truly exceptional class events. Call us on 020-8839-0880 and visit ragasan.com to begin your journey. Ragasan, locate, design, manage, cater.
5: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
6: ફાધર સન નો બોન્ડ જેટલું સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
7: અંકલ તમે પહેલાથી આવા જ છો.
8: આવા એટલે કેવા?
6: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
8: મારો બાપ બનવાની કોશિશ કરે તું, બુદ્ધિ વેચી આવે છે તું. અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
6: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ, લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
8: તો થઈ જાય once more.
9: Celebrate Father's Day on Sunday, 21st of June in Ambala style. Ambala Sweets has been bringing families together through taste and tradition since 1965. Freshly made, beautifully presented and perfect for their dad who deserves the very best. Classic laddus, habsi halwa or an assorted mithai selection. Make his day extra special with a gift from Ambala. Order online today at ambala.co.uk and celebrate Father's Day in Ambala style.
0: Ye hai Leica Gold.